મોહમ્મદ ઇદ્રીસ મીરલીના ઇનામભાઈ ઇસ્લામ અલેકુમ મોતા ક્રિકેટ ડેર ખન રકવિ ઇશમા પર ટુર્નામેન્ટ શા મોકરા કા ચદર કુલ હા ચકલ ટુર્નામેન્ટ વી ઇસ્લામ અલેકુમ ઇનામ ઇસંગે ઝયમા નબી ખાન બટાની ધ લકી મરવતના આર બૈતા તમે સલામ દે ઇશમા કોસ્મેટિક જિંદાબાદ વાલેકુમ સલામ સલામ અલેકુમ ભાઈ સંગે મંડે પાવરઝમ આર ચકમ દા નસાજો પ્રોગ્રામ વી બિલકુલ વી સલામ અલેકુમ પ્લીઝ રિંગ ઉજત કા આર ખબર કેવલ વાળા ઇન્શાઅલ્લાહ બે નેક્સ્ટ ટાઈમ ઉજત કો હા સલામ અલેકુમ આ કુલ મુસ્લિમ કે વેલકમ કોમા ઇનામ ભાઈ સંગે આર ઝ દ લવર ઝિર દ મુંડા નયમા પ્રોગ્રામ દે જબરદસ્ત દે બેકરાર વઝીર રઉફ મામા દ લંડી જલંધર ના ઓર હાજી સતાર ખટક દ શમૂલી ખટક ના સલામુન દર કવિ વાલેકુમ સલામ વરહમતુલ્લાહ વબરકાતુહ સલામ અલેકુમ ઇનામ ભાઈ સંગે રાજીશ યમા દ શેરગઢ ના ભાઈ તાસુ જમાઈ સમય સુવલ ને શામિલ ભાઈ ટોલી સંગત મે સલામ વાલેકુમ સલામ વરહમતુલ્લાહ વબરકાતુહ ફરહાદ વૈદ વગન સલામુન મે કેબલ ના આવાજ દે બિલકુલ ઓકે દે સલામ અલેકુમ ભાઈજાન સંગે અની સાખાની અમદ ખપલ કોરના ઓર ભાઈજાના છે વળવી او میخونی غیر بارش ما فارمولا کریم استعمال کا اور ڈیلی فیس واش استعمال کو گلشن محمد میں سلام ہے چاپو ندی آئی کنٹرول فیس واش استعمال کی ہاں سیدا 200 روپے باندې کی ہر جگہ ملائی ہوئی ہے شما ڈیلی فیس واش دے آئل کنٹرول استاس اس کے نو وجہ کے مکمل آئل کنٹرول کے